0: મશીન મેં લાગવા વાલી ઉર્જા યા શાંતિરો ભરપૂર ઉપયોગ કાર્ય કરવા લીએ જે વેણો ચાવે જણ્યું કહી કે વંડી કાર્યકુશલતા જો એવા અધિક અધિક આપણને મિલ શકી
1: બિલકુલ અંડે અલાવા આપણે ઉપાસના ભાઈ સાહેબ યો ભી ધ્યાન મેં રાખણો ચાવા કે જા ભી આપી મશીન ખરીદી રાખી હે તો વણી મશીન પર કોઈ અપ્રશિક્ષિત વ્યક્તિને નહીં બિઠાણો ઓર વણી મશીનને ચલાવવામાં જો પૂરું અચ્છી તરહ હું ટ્રેનિંગ લીધો થો કોઈ વ્યક્તિ હોય વનીશ વણી પર બિઠાનો વરના આપણે ઘણી તરહ દુર્ઘટના ભી વહી શકીએ સા
0: હા સા દેખો મશીન રાજી કલ્પ ઉર્જા હે વણારી બનાવટ અચ્છી તરહ વણી થઈ કે વેણી ચાવે તાકી આપી લાંબા સમય તક વંડો ઉપયોગ લઈ શકા તો આપણે કહેવાનો મતલબ હે કે આપી જદી અગર કશી યંત્ર કોઈ ખરીદવા જઈ રહ્યા તો વણી ટાઈમ પે આપણને આણા સબ ચીજારો ધ્યાન રાખણો પડે હે સર
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો અંડે અલાવા યો ભી ધ્યાન રાખણો કે દેખો જો ભી યંત્ર હે વંડી મરમ્મત રો ખર્ચ કમ કમ વેવે ઓર વણને સ્થાનિક કારીગરો ઠીક કરાવી જઈ શકે ઓર વંડો રખરખાવ ભી આસાન વેવે અણી તરહ રી આપણે મશીન ખરીદની હે મશીન ચલાવતા સમય સુરક્ષા રો ધ્યાન રાખણો હે તાકી કમ કમ દુર્ઘટના વેવે અંડે અલાવા વા મશીન ખરીદતા ટાઈમ વંડી ગુણવત્તા રો ભી ધ્યાન રાખણો હે નિર્માતાઓ પૂછણો આવશ્યક હે કે વંડે બાદ ઇસ વણી મશીનને ખરીદનો હે સા
0: હા સા દેખો કૃષિ યંત્રારો ઉપયોગ રાખણો આવી દેખો ખરીદી અગર સહી ઢંગુ કરાંગા ઓર સહી ચીજ આપણે હાથમાં આવેગા તો દેખો વા લાંબા સમય તક ચાલેગા વણી દુર્ઘટનારી સંભાવના ભી કમ વહી જાયગા ઓર પછી અગર આપી વંડો બરાબર રખરખાવ કરાંગા તો દેખો આપણે નુકસાન ભી નહીં વહેગા દુર્ઘટના ભી નહીં વહેગા ઓર આપણે મુનાફો બળી આવે તો જાયગા
1: બિલકુલ કુછ ખાસ બાત મશીનરા જે ભાગ વેવે જે આપણે નુકસાન પહોંચાડવાની સંભાવના રહે તો વણાને આપણે ટેમ પે નિકાલીને અલગ સુરક્ષિત સ્થાન પર રખ દેણા કૃષિ યંત્રા ઓર મશીનારા નટ બોલ્ટ હે વાશર હે અણાને ટેમ ટુ ટેમ દેખતો જરૂરી રહેણો હે અંડે અલાવા યદી કોઈ નટ બોલ્ટ ઢીલો હે તો વણને આપણે ટેમ પે કસનો હે મશીન મેં તેલ પાણી ઓર બદલતો રહેણો ઓર વંડો ઉચિત પ્રબંધન ભી કરતો રહેણો ચાવે સા
0: હા સા દેખો ટ્રેક્ટર હે પાવર ટીલર કમ્બાઈન આણા સબ મેં યો બહોત હી જરૂરી હે
1: બિલકુલ સા
0: ગિયર બોક્સ ઇન્જન ઓર એર ક્લીનર મેં તેલ રો માપ આપણે દેખતો રહેણો ચાવે અગર કમ વહી ગયો હે તો બદલ દેણો ચાવે ઓર અગર આપી સહિત માત્રા મેં તેલ રી પૂર્તિ કરતા રહેગા તો મશીન જો હે વા સહી તરીકા ચાલતી રહેગા
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો અણી મશીન રે કામ મેં રૂકાવટ ભી નહીં આવેગા અને અલાવા દેખો ટાયર મેં હવારો દબાવ ભી ઠીક રહેણો ચાવે સા યંત્ર રો પ્રયોગ કરવા રે બાદ પ્રતિદિન ઠીક પ્રકાર વને સાફ કરી લેણો ચાવે સા તાકી ધૂલ મિટ્ટી આદિ જો હે વા નીકળી જાવે ખાસ તોર પર મોટર હે પ્રેશર હે સીડ ડ્રીલ હે આદિ વાતે તો યો કામ બહોત હી જરૂરી હે સા
0: હા સા દેખો સીડ ડ્રીલ જો હે વંડો ઉપયોગ રે બાદ ટંકી રા વંડા અંદુરીની ભાગ ને ભી આપણે અચ્છી તરહ સાફ કરણો ચાવે અસો કરવો જો હે યંત્ર રી ઉમ્ર જો હે વા બઢ જાવે ઓર બારિશ રા મોસમ મેં તો દેખો ખાસ તોરું અસી મશીના હે જણા પે જંગ લાગવારો બહોત ખતરો રહેવે તો વણા પે આપણે જંગ પ્રતિરોધી પેન્ટ જો હે વો લગાઈ દેણો ચાવે યો ધ્યાન રાખણો હે સા
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો ને જટે મશીનારા ટાયર રા પૈયા હે વણાને જમીનનું થોડો ઊંચો રાખણો અણી પ્રકારો વને રખણો હે તાકી પૈયા જમીન રો ઉપરે રહેવે ઓર મશીન રે નીચે લકડી યા પથ્થર રો આપણે લગાઈ દેણો જણ્યું કહીએ કે વણી પે ગિરવારો અંદેશો નહીં રહેગા ઓર બચ્ચા ઓર જાનવર લારે દુર્ઘટના ભી નહીં વહેગા સદા
0: હા સા દેખો યદી કિસાન ભાઈ આપણે ઉપલબ્ધ કૃષિ યંત્રાને ઓર મશીનાને કૃષિ કાર્ય રે બાદ અણી મોસમ મેં શરૂ વે બારિશ રા મોસમ ને શરૂ વેતા રે પહેલા હી હાવચેત વહી જાવે ઓર આણા સબ વાતારો ધ્યાન રાખેગા તો વણા જો કૃષિ યંત્ર હે ભી દેખો ખરાબ ભી નહીં વેગા ઓર જનાણ વણારી જરૂરત વેગા વણી ટાઈમ પે ભી યંત્ર બહોત અચ્છી તરહ કામ કરેગા ઓર કિસાન ભાઈઓ કોઈ ભી કામ રૂકેગા નહીં ઓર ભી બહોત લાંબા સમય તક ચાલતા રહેગા ઘણી તરહનો અલગ ખર્ચો ભી નહીં માંગેગા
1: બિલકુલ આપ ઠીક કહી રહ્યા હો દેખો અગર આપી ટાઈમ ટુ ટાઈમ આપણી મશીનારો રખરખાવ રખતા રહેગા તો દેખો ભી ખરાબ નહીં વહેગા ઓર આપણો જો બડો ખર્ચો આવતો એકદમ અચાનક હું વો ભી નહીં વહેગા ઓર આપણે ખર્ચા પે ભી લગામ લાગેગા સા
0: હાચી વાત હે સા ભાઈ દેખો ખર્ચા પે લગામ લાગેગા તો મુનાફો મુનાફો વેતો જાયગા સા ઓર મુનાફો વેગા તો મન ખુશ રહેગા ઓર મન ખુશ રહેગા તો ગીત સંગીત હુણવારો ઘણો મન કરેગા સા તો આપણે કિસાન ભાઈને હુણાઈ દા એક બઢિયા સો ગીત
1: હુણાવા સા